Vì cho tệ bơ mơ yang ya ka yơ hê kéo nam ya ta la ba ha ye ye ye hê ye ye hê ye hê ye hê ye Go nê na mơ nê vơ tơ kè ô vê yơ ô vơ kê quân mơ kê quê chào yơ ngơ karo hanap nai he nao yơ ngơ san a phai ho ap rơ rơ ta ko a ko tê tê ka ko pha vơ kê pa chê chê ta a a mơ chê vê pê chô tê Pamayang yakayo he kyo nam ya ta la vaha ye ye ye he ye ya he ya he ya he ya.